શર્મા શરણ પરે કી રાખો શર્મા એક ઓંકાર શ્રી વાહિગુરુજી કી ફતેહ પાતશાહી દસમી કબ્યો બાચ બેનતી ચૌપઈ હમરી કરો હાથ દય રક્ષા પૂરન હોય ચેત કી ઈચ્છા તબ ચરનન મન રહે હમારા અપના જાન કરો પ્રત પારા હમરે દુષ્ટ સબે તુમ કાવહ આપ હાથ દય મોહે બચાવહ સુખી બસે મોરો પરિવારા સેવક સિખ સબે કરતારા મોર અચ્છા નિજ કર દય કરિય સબ બૈરન કૌ આજ સંગરિય પૂરન હોય હમારી આશા તોર ભજન કી રહે પ્યાસા તુમહ શાડ કોઈ અવર ના ત્યાઉં જો બર ચાહું સો તુમ તે પાઉં સેવક સિખ હમારે તારિય હૈ ચુન ચુન સત્ર હમારે મારિય આપ હાથ દય મુજે ઉભરિય મરણ કાલ કા ત્રાસ નિવરિય હુજો સદા હમારે પચ્છા શ્રી અસ તુજ જુ કરે હો રક્ષા રાખ લે હો મોહે રાખન હારે સાહિબ સંત સહાય પ્યારે દીન બંધ દુષ્ટન કે હંતા તુમ હો પુરી ચતુર દાસકંતા કાલ પાય બ્રહ્મા બપતરા કાલ પાય શિવજુ અવતરા કાલ પાય કાર બિસન પ્રકાશા સકલ કાલ કા કિયા તમાશા જવન કાલ જોગી સેવકીયો વેદ રાજ બ્રહ્મા જૂથિયો જવન કાલ સબ લોક સવારા નમસ્કાર હૈ તાહે હમારા જવન કાલ સબ જગત બનાયો દેવ દાયત જછન ઉપજાયો આદ અંત એક અવતારા સોઈ ગુરુ સમજ્યો હમારા નમસ્કાર તિસહી કો હમારી સકલ પ્રજા જિન આપ સવારી સેવકન કો સેવ ગુણ સુખ દિયો સત્રન કો પલમો બાદ કિયો ઘાટ ઘાટ કે અંતર કી જાનત ભલે બુરે કી પીર પશાનત ચીટી તે કુંચર અસ થૂલા સબ પર કૃપા દ્રિષ્ટ કર ફૂલા સંતન દુખ પાય તે દુખી સુખ પાય સાધન કે સુખી એક એક કી પીર પશાના ઘાટ ઘાટ કે પટ પટ કી જાના હૈ જબ ઉદકર્ખ કરા કરતારા પ્રજા ધારત તબ દેહ અપારા જબ અકર્ખ કરત હો કબ હું તુમ મેં મિલત દેહ ધાર સબ હું જેતે બદન શ્રિષ્ટ સબ તાર આપ આપની બૂજ ઉચાર તુમ સબ હિ તે રહત નિરાલમ જાનત ભેદ ભેદ અર આલમ નિરંકાર નિર્ભકાર નિર્લંભ આદ અનિલ અનાદ અસંભ તાકા મૂળ ઉચારત ભેદા જાકુ ભેવ ના પાવત બેદા તાકૌ કર પાહન અનુમાનત મહામૂળ કાશ ભેદ ના જાનત મહાદેવ કૌ કહેત સદા સેવ નિરંકાર કા ચીનત નહ ભેવ આપ અપની બુધ હૈ જેતી બરનત ભિન ભિન તો હે તેતી તુમરા લખા ન જાય પસારા કે બિદ સજા પ્રથમ સંસારા એક રૂપ અનૂપ સ્વરૂપા રંક ભયો રાવ કહી પૂપા અંડજ જેરજ શ્વેતજ કિની ઉતપુજ ખાન બહુર રાચ દીની કહું ફૂલ રાજા હવાય બેઠા કહું સિમટ ભયો શંકર ઇકૈઠા સગરી શ્રેષ્ઠ દિખાય અચંભવ આદ જુગાદ સ્વરૂપ સ્વયંભવ
अब रक्षा मेरी तुम करो, सिख उबार असिख संगरो, दुष्ट जिते उठवत उत्पाता, सकल मलेश करो रण कहता, जे अस तुझ तव सरनी परे, तिनके दुष्ट दुखत हवा मरे, पुरख जवन पग परे तिहारे, तिनके तुम संकट सब टारे, जो काल को एक बार त्याय है, ताके काल निकट नह आय है, रक्षा होए ताहे सब काला, दुष्ट अरिष्ट टरे तत काला, कृपा दृष्ट तन जाहे नहर हो, ताके ताप तनक मोहर हो, रिद सिद्ध कर्मो सब होई, दुष्ट शाह श्वाय सकै ना कोई, एक बार जिन तुम्हें संभारा, काल फांसते ताहे